રામ રામ સા, મેં હું થારી સિલુજીજી એક બાર ફેર શું હાજીર હું થારે આપરે મનપસંદ કાર્યક્રમ ઘર આંગણ રે માય. તો ફેરી રો 1:05 ઉપર હો ગયો હૈ ઓર મેં જાણું હું મારી ગાંવરી સગલી બહેન બેટી કાકી તૈયાં ઓર જીજી ભોજાઈ આપણી રસોઈ રા સગલા કામ કાજ નિપટાર ટાબરાને રોટી જીમાર રેડિયો રે ખને આર બેઠગી હોલી. કોઈ સાલરે માઈને ખાટ ઢાલર બેઠગી તો કોઈ સિલાઈ મશીન લેર સુઈ ધાગેરો કામ કરે હૈ ઓર કોઈ ઘર રો કામ કરતી કરતી રેડિયો સુનન લાગરી હૈ. અરે વાહ, થારો ઓ આદર ઓર પ્રેમ હી તો માને હર દિન નઈ નઈ બાત્યા લેર થારે બીચ આવણ રો હોસલો દેવે હૈ. સચ્ચી બાત તો આ હૈ કે જીતે તઈ થારે સાગે દો મીઠી બાત ના કરલાની તો મારો તો દિન હી પૂરો કોની હોવે. ઢાણી ઢાણી શું જીકી મારી બહેણા રેડિયો ચાલુ કર રાખ્યો હૈ બા સગલાને મારી તરફ શું ઘણી ઘણી ખમ્મા ઓર ઘણો ઘણો પ્યાર. આજરો ઓ આપણો ઘર આંગણ કાર્યક્રમ ઘણો હી ખાસ હોવન આળો હૈ. આજ આપા ઈ કાર્યક્રમ રે માયને ઇસી ઇસી બાત્યા કરાલા જીકી સીધી થારે ઓર મારે ઘર આંગણ રસોઈ ઓર આપણે જીવન શું જુડિયોડી હૈ. આજરા વિષય ઈસા હૈ જીકા દિલને છૂ લેસી ઓર થને ઘણી કામરી બાત ભી સિખાસી. આજ આપા એક એક કર ચાર બડી ઓર ફૂઠરી બાત્યા માથે ચર્ચા કરાલા. મેં થને બતા દઉં કે આજ આપા કઈ કઈ બાત કરાલા. પહેલી તો આપણે ચાલસા આપણે પડોશી રાજ્ય ગુજરાતરી રસોઈ માથે જેઠે આપણે વાત કરશા ગુજરાતરી મીઠાસ ઓર સ્વાદ શું ભર્યો.

બાતા હોવે હે. મેં જાણું હું આજકાલ મારી બહેના ઘર રો કામ રાંધણો બનાણો ખાણો ઢોર ડાંગરાને સંભાળનો રે સાગે સાગે હોશિયાર બી હોગી હે. બને ઘર સંભાળનો બી આવે ઓર બેટિયાને પઢાવણો બી આવે. બને રસોઈરા નયા નયા સ્વાદ બી બનાવના આવે તો સમાજરી બડી બડી બાત્યારે માયને આપરી રાય દેવણી બી આવે હે. તો બાત્યારો સિલસિલો તો અહીંયા ચાલતા રહેશે પણ પહેલી સુણાવવા થાના એક ચોખ્ખો સો ગીત.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: બેનો આપા સ્વાદ રીતે બાતા ઘણી કરી અબ આપા એક ઇસ મુદ્દે માથે ચર્ચા કરાલા જીંક પર ધ્યાન દેવણો જરૂરી હૈ બઢતી આબાદી બઢતો સંકટ બેનો આપા સગલા દેખા હા કે પહેલી ગાંવારે માયને ખેત ચોડા હોતા ખુલ્લો પાણી મિલતો હર ઘર માયને હરિયાલી ઓર ચેન હોતો આજ ભી જમીન બીતી હૈ હરિયાલી ભી હૈ પણ રહેવણ વાળા જદ ઘર માયને ઘણા જણા હો જ્યા સહી નહીં તો ફેર બીતી હી ખેતારે માયને પાંતી હોસી સોચો પરિવાર છોટો હોવે તો ટાબર રી દેખભાલ ભી ચોખ્ખી હોવે પઢાઈ અચ્છી મિલે રહેન સહેન ચોખ્ખો હોવે ઓર મારી પ્યારી બહેનો આજકાલ આપણે દેખા કે ટાબરા જદ આપણે પઢાણ ખાતર બહાર ભેજા યા ટાબર પઢાઈ કરે તો કિત્તા રૂપિયા બિંગ માયને લાગે હૈ ઓર બિંગ વાસ્તે આપણને કહે હૈ પરિવાર છોટો હી રાખનો ચીજ હૈ ક્યોંકિ જે ઘર પરિવાર છોટો હોશે નહીં તો આપા બાને આછો ખાણો પીણો ઢંગસુ દે સકા હા બાંગા મનપસંદ ચોખ્ખા કપડા પહેના સકા હા ઓર આછી પઢાઈ ભી કરા સકા જેગર બચ્ચો કોઈ આછી બડ્ડી પઢાઈ કરનો ચાહે તો ભી આપા કરા સકા હા ઓર હા સાગે આપા બિને સમય દેર આપણો આછો ઇન્સાન ભી બના સકા હા મણો આપા સગલી બહેના ઘરરી ધુરી હા સમજ સકા હા કે એક માં ને ટાબરા રો લાલન પારણ કરણ વાસ્તે કિત્તી મતલબ કે બને સંભાળનો પડે હૈ ઓર કિત્તા ભી મને અચ્છા સંસ્કાર ગાલન વાસ્તે આપણે જી જાન લગા દેવા હા આપણને આપણે ઘર પરિવાર રે માયને આપણી બહુઆ બેટિયાને ઓર સમાજ રે માયને આ વાત સમજાવણી ચાહીજે કે પરિવાર સીમિત હોવણ માયને હી સમજદારી હૈ છોટો પરિવાર સુખી પરિવાર આ કોઈ કહાવત કોની આજ રે યુગ માયને જીવન જીણેરી અસલી કુંજી ભી આઈ હૈ।

મેડમ, આપણે વાત કરી રહ્યા હા મહેંદીની. મહેંદી હાથમાં લગાયડી સુણી ભી લાગે ઓર એમાં એસા પ્રાકૃતિક ગુણ ભી હોય જીકી આપની ત્વચાની રક્ષા કરાય ઓર હાથારે માયને સુંદરતાને બઢાવે ભી હૈ. આજકાલ તો મેડમ બજારે માયને તરહ તરહરી કીપ ઓર અરેબિક ડિઝાઇનરી મહેંદી ભી આ ગઈ હૈ, પણ જીકો મજો આપણી પરંપરાગત માંડણા ઓર દેશી મહેંદી રે માયને હોની બીરી બાત હી અલગ હૈ. પહેલે આ રે દિણા રે માયને આપણી કાકી તાઈયા મહેંદીરી તાજા પત્યાને સિલબટ્ટા માથે બારીક પીસતી, બીરે માયને થોડો સો નીંબુ રો રસ, થોડી સી ચાય રી પત્તી રો પાણી ઓર ચીણી મિલાવતી, જીનસુ કે હું તો કે મહેંદી રો રંગ એકદમ લાલ ચટક ઓર ગાઢો હો જાતો. ઓર માંડણે રો તરીકો તો દેખો, કેરી મતલબ અંબિયારા ડિઝાઇન ફૂલ પત્તિયા ઓર હાતારી હથેલી માથે સુંદર સુંદર કેરિયા કમલરા ફૂલ બેલ પત્તિયા માંડતા, હથેલી રે બીચો બીચ મને એક બડો સો ગોળ ચંદો માંડના ઓર બીરે ચારો તરફ છોટી છોટી બિંદિયા લગાવણી. ઓ તો હો આપણે સગલા સુ પ્યારો ઓર પરંપરાગત માંડ ઓર મહેંદીરો ડિઝાઇન ઓર બહુ લાગતો ભી ઘણો પૂઠરો હો કે બીચ માં એને ગોળ ગોળ બનાવતા ઓર આસે પાસે ફૂલ પત્યારા ડિઝાઇન ભી બનાવતા હા. અહીંયા એ બહેનો પગારી મહેંદી લગાવતા, પગારી આંગળિયા માથે મહેંદી રા ડોરા ખીંચણા ઓર પાંવરી એડી પર ગોલ ગોલ સુહાણી છાપ લગાવણી, જી સુ મારી બહેનારા પાંવ એકદમ લક્ષ્મીજી જીયા સોહણા લાગતા હા. મહેંદી રો રંગ ગેરો ચાઈ જાય તો મહેંદી સુખણ રે બાદ માયને ભી માથે નીંબુ ઓર ચીણી રો ઘોળ રૂઈ સુ લગાયો જામતો, ઓર જદ મહેંદી છુડાવતા ની જદ બસ સુખ જાતી બિન ઉતારણો હોતો તો પાણી સુ હાથ ની ધોવતા, થોડો સો સરસો રો તેલ લગાવતા યા લોંગ રો ધુઓ લે લેવતા, ઇંગ સુ કે હૈ કે એકદમ લાલ ચટક રંગ હો જામતો ઓર આપણે હાથમાં ને ઇતી સુંદર ઓર ઇતી ચોખ્ખી મહેંદી રચતી કે સગળા હી પૂછતા કે આ મહેંદી ક્યાં લગાઈ થે, એ તો ઈ મહેંદી રી બત્યા. ઓર બહેનો ચાલો અબ થાને સુનાવા એક ચોખ્ખો સો લોકપ્રિય ગીત સમંદરિયો. સમંદરિયો આખીર સમંદર રી બાત ક્યું કરાય જદકી રાજસ્થાન રે માયને સમંદર હી કોને, ક્યુંકિ ઈ ગીત રે માયને બહેનો સમંદર રે બારે મેં બાતચીત હોસી. ઈ ગીત માયને સમંદરિયો ખાલી સમંદર કોને ઓર સાવણ રી ઉમડતી ભાવનારો રૂપક ભી હૈ, જ્યાં સમંદર માયને લહેરા ઉઠે મિયાં હી બરસાત રે માયને મન ભી હિલોરા લેવે હૈ, ઓર ફેર આવે પિછોલા ઝૂલા ખાવે સા, અઠે બાત હોવે હૈ ઉદયપુરી પ્રસિદ્ધ પિછોલા ઝીલ રી, સમંદર લહેરા લેવે ઓર પિછોલા ઝીલ ઝૂલ રહી હૈ, યાની પૂરી પ્રકૃતિ હી સાવન રો ઉત્સવ બના રહી હૈ. નથ ચુડલા રખડી ને મદ પાયલ ઝુમકા નાયકા સારી ચીજે આપણે બીનસુ મંગાવે પ્રિયતમસુ મંગાવે, ઓર ઓ મંગાવણો કોની હોવે ઓ એક બહાનો હોવે બંગસુ મિલણને કો ભી ઇસી બહાને સુ થે મિલણને આ જાઓ. બરાબર સમંદરિયો એક લોક